0: Πουλί.
1: Σαν το μη.
2: Σαν το μη.
0: Σαν το μη.
3: Ჩვენთან რეკლამას შედეგი მოაქვს. Radio Dardimandis სარეკლამო სამსახური 2 19 20 10.